0: રામ રામ સરિતા દીદી.
1: રામ રામ રીચા ઓ સંગે સંગ ચપા સુનૈયા જમ્મો સંગવારી મલ્લા હમર દુનો કે
0: રામ રામ.
1: રીચા,
0: હા દીદી,
1: અષાઢ કે મહિના લગતે સાઠ કરિયા કરિયા બાદલ હ ઘુમરથે ઓ ઝમાઝમ પાણી બરસથે ના તભે ધરતી દાઈ કે સંગે સંગ કિસાન કે મન તક હરિયા જથે. ઓ એસો ના અધિક માસ કે સેતી જેઠ કે મહિના તો લટપટ કટે હે.
0: હા દીદી, સિરતોની
1: અબ્બડ અગોરા કે બાદ અષાઢાઈ સે ઇસે લાગત હે.
0: સિરતોન બાત આય દીદી. ઓ દેખ ના, હમર છત્તીસગઢ કે કિસાન મન ખેત ખાર કે સાફ સફાઈ જોતાઈ કરકે પાણી જ કે અગોરા કરત રહી ને, તાકી ધાન પાન કે બોવાઈ હો સકે. કદ કોન સંગી મન હા જેખર પાસ ના દીદી કઈ જન કરા પાણી કે વ્યવસ્થા રહી તા વો મન હા બો ઘલો ડારે હવે. ઓ જેન મન હા આકાશ ભરોસા હવે વહુ મન ઘલો અબ બો આવે.
1: હા, ઓ પાણી બિના કિસાની તો નહીં હો સકે રીચા. ભાઈ, હમર કિસાન સંગી મન જેન ખરીફ મે મુખ્ય રૂપ સે ધાનેજ કે ખેતી કરથે. ઓ કતકો જન સંગવારી મન એસે તકો હે જેમન ફલ ફલિહારી યા સાગ ભાજી કે ખેતી તકો કરથે. કાબર કી બરસાત માં પાણી કે તકલીફ નહીં હોય, સાગ ભાજી ઘલો ભરપૂર હોથે ઓ આમદની ઘલો બઢિયા મિલથે.
0: હા દીદી, ઓ વ્યવસાયિક રૂપ લે સાગ ભાજી કે ઉત્પાદન તો કઈ જિન સંગી મન હા કરતી જ ફેર ના. બરસાત માં તો ગાંવ મન મન દીદી દેખેલે મિલથે, ઘરો ઘર મસ્ત સુંદર બારી બખરી માં સાગ ભાજી પોઆય રહી થે. ઓ ના દીદી, યે મહિના માં ના મુખ્ય રૂપ લે જેસે સેમી હોગે, ટમાટર, કરેલા, ભાટા, ભીંડી, ફૂલ ગોભી હોગે, લૌકી, કુમડા, ખીરા જેસન જો સાગ સબ્જી હે ઓલા ઉગાય જાથે.
1: અતે ઉગાય હસ નહી.
0: હા દીદી, મેં હના ગમલા મે લૌકી લગાય હવા કદ્દુ લકાભર. અભી આ જથે હમર એક છન તિહાર હા કમર છઠ, તો ભાજી ચાહી તો છ પ્રકાર કે મહુ હા કહીં કુછુલ બોય હાબો દીદી. ફેર ઓલા મેં હા કોન દિન બોય હા આપ મન તો જાનબેજ કરતો.
1: ભાઈ ભાઈ, મહુ જાનતો કે અક્તિ કે દિન હમન બીજા ડારથ.
0: હા દીદી,
1: ઓ હમુ અપન બાડી મ ડાર ડરે હે નવ બહુત અકન જો સેમિક બીજા હે ઓ લૌકી કે મન હે ઓકર નો નાર છછલ ઘલો ગે. ફેર વ્યવસાયિક રૂપ से यदि खेती करना है ना रिचा, तो भाई बेरा के बड़ महत्ता है. कोई भी साग भाजी मौसम के शुरुआत में आते ना तो कर रेट बढ़िया मिलते. और लोग बाग मन नवा साग ला खाए में रुचि तक दिखाते है नी, और बढ़िया बिकते तो किसान ला खुशी लागते. एक सती आजकल व्यवसायिक रूप से जो साग भाजी या फल फलिहारी बोवत है वो किसान मन हा चाहते कि भाई ओकर साग सबले पहली बाजार में आवे, ओकर अच्छा भाव मिल सके.
0: और ये प्रयास सफल तब होते जब सही बेरा मा बोवाई गोड़ाई निंदाई और बेरा राहत ना दीदी, ओ मन में खाद पानी मिल जाते. साग भाजी के उत्पादन पर खेत के तैयारी भी અલગ રીતે.
1: હા, અબ દેખ ખેત જો હોય હમ ધાન બોવાથન તો ઓકર તૈયારી કરથન ભી ઓલા બઢિયા જોતાઈ કરથન હે ની, તો વૈસને હે જબ સાગ ભાજી બોથન તો ઓકરો જોતાઈ કરના બહુ જરૂરી હે. ફેર હમલા સાગ ભાજી બર માંદા તૈયાર કરના હે હે ની. માંદા ઓ નાલી બલાયમાં જો અતિરિક્ત જલ હે, જેસે પાણી લગાતાર ગિરત હે ઓ ખેત મે પાણી ભરત હે, તો સાગ ભાજી મન કે સડે કે સંભાવના રહેતે.
0: સડે સાથ સાથ બીમારી લગે,
1: બીમારી ભી લગ જતે. હા, તો ઓકર સતી પાણી કે નિકાસી અચ્છા હોના ચાહીએ, તો માંદા નાલી બના કે જો હમર સંગવારી મન હે ઓમન ખેતી કરથે. સંગે સંગ નર્સરી તૈયાર કરે કે બઢિયા સમય હે 15 જૂન લે 15 જુલાઈ તક. ઓ 15 જુલાઈ લે 30 જુલાઈ કે બીચ એ નર્સરી યા થરહા જો હમ તૈયાર કરે હન ઓલા બાડી યા ખેત મે લગા દેના હે.